0: સ્થાનીય સમુદાયમાં
1: પેલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બનહોસ
2: ફ્લાય બીએફપીએસ
1: યુ બીએફપીએસ ગોઠા રેડિયો.